0: შენი რადიო მომართულია თბილისში.
1: Με σκότωσες ξανά με τα ποδιοφία.
2: FM 89,5.

0: მუსიკას უსმენ. შენი რადიო მომართულია თბილისზე.
1: Σήμερα με σκότωσες ξανά με τα ποδιοφία.
2: FM 93.6.